આપણ દાસબોધ પાતો આવો પાવિત્ર હેલા ફાર મહત્વ આહે પરમાર્થામાં શુદ્ધતેલા સ્વચ્છતા બહાર બહારચી મંતો તી વેગળી આહે હિત જી આહે તી શુદ્ધતા અન પાવિત્ર યાચા અર્થ અંતસ્થ હેતુ જો આહે તો પવિત્ર પાહિજે સર્વાંચા કલ્યાણાચા પાહિજે કર્મનિષ્ઠ સ્વધર્મે નિર્મળ નિર્લોભ કશાચ